પ્રમેય પાઠ હોતા તો હોય ના, બાપ કઠિન પ્રમેય પાઠ હોતા તો હોય ના, કસા ઘડલા અસેલ કાઈ સમજુ દેઈના, બાપ ખળાળતા પાઠ, બાપ ખળાળતા પાઠ ઘેઈ આડવે વળન, ત્યાચા પ્રેમ ગારવ્યાચી કદી જાદુરે કળન, કદી જાદુરે કળન. સમોરચા કવિતેચ શીર્ષક આહે કનકન યા માતીચા ગાતો. या राज्याची पवित्र माती सह्यगिरीची थोर महती, कनकन या मातीचा गातो जय जय जय शिव छत्रपती. कृष्णातापी गोदावरी मुळा कोयना इंद्रायणी, गोमंतकीय दृश्य मनोहर सुखावती या लोचनी, जळसागराचे या राज्याच्या पसरले अवती भवती, कनकन या